એટલે ખપસ મેંડા એટલે લેલે મુકરમા એટલે મૂરખ ખાઈના એટલે અંગૂપ ઉચ્ચરમા એટલે દાસ તરીકા બંધ ખલાસી પાણે